તમારા હમ સફર દોસ્તો, અપનો સમાજ કાર્યક્રમ રહે માયને રેડિયો મધુબનને સુનવાવાળા સગલા શ્રોતાઓને કેસી ચીનગરરા ઘણા ઘણા રામ રામ, ઘણી ખમ્મા અને જય માતા દી. આપ સુન રહ્યા હો બ્રહ્મા કુમારી રો સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો મધુબન. ફ્રોમ સુનતા રહો મુસ્કરાતા રહો. શ્રોતા બંધુઓ, અન કાર્યક્રમ રે માયને આપો સમાજ રે માય ફેલીઓડી કુરૂતિઓ વે હે ઉણોને કમ કરવા વાસ્તે સમાજ રા લોગોથી બાતચીત કરો હો ઓર સમાજ રા લોગોને જાગૃત કરવા વાસ્તે એક રેડિયો મધુબન રો પ્રયાસ હે કે અપને સમાજ મે કુરૂતિઓને આપો કમ કરો. અને અલાવા આપો દેખો હો કે અપને ભારત દેશ મે કઈ જાતિઓ હે, તો વન જાતિઓ રા રીતિ રિવાજ કા હે, ઉણોરા રહેન સહેન સંસ્કૃતિ પહેનાવો કા વે હે, અને બારા મે આપો સમાજ રા બંધુઓથી અલગ અલગ સમાજ રા બંધુ વે ઉણોતી મિલે ઉણોતી ઉણોરા સમાજ રા રીતિ રિવાજ લો હો. ક્યુંકિ આપો દેખો હો કે આજ જો નવી જનરેશન હે ઉણોને અપને સમાજ રા રીતિ રિવાજ પૂછી આવે તો ઉણોને પતો નહીં વે. તો રેડિયો મધુબન એક કોશિશ હે કે એ સમાજ રા રીતિ રિવાજ આપો રેડિયો રે મારફત પ્રસારિત કરવાની કોશિશ કરો હો. ઓર આપો અમે આજ બ્રાહ્મણ સમાજ રે બારામાં વાત કરોલા, તો આજ આપો એક સમાજ રા બંધુ હે કિશોરીલાલજી આચાર્ય. તો કિશોરીલાલજી થી આજ આપો અનર સમાજ રા બારામાં વાત કરી હું. સૌથી પહેલા આપણે મહેમાન કિશોરીલાલજી રો રેડિયો મધુબનમાં સ્વાગત કરો હો. તો કિશોરીલાલજી આપરો રેડિયો મધુબનમાં સ્વાગત હે.